0: નોન, હરદ, કરું તેલ, કાચ મિરચાઈ, હિંગ, તેજપાત, સુખ્યાલ મિરચાઈ, ધાની, જીર આ ગરમ મસાલા કે બુકની, સૌસ ગરમ મસાલા, આદ, ટમાટર, ગોટ, જીર. સબસે પહેને બુટક દાલ કે અંદાજ સો પાણી દો કે કની નોન હરદ તેજપાત મિલા કે કુકર મેં દો તીન સીટી લગા દી. દાલ જકા નહીં ગલે વાકીચ. આપ આગ પર લોહિયા મેં કરું તેલ ગરમ કે હિંગ, જીર, આદ, મિરચાઈ, સૌસ, ગરમ મસાલા દો કે ઉસનલ ચના દાલ કે ભૂજ લી. નોન હરદ સેહો મિલા દી. ટમાટર કે છોટ છોટ ટુકડી કાટિ કે દો સકે છી. આપ સબટા મસાલા સબકે મિલા કે નીક જકા ભૂજ લી. કની પાણી પાકે લેલ દો સકે છી. સબટા માછક મૂરા જે તોરલ રાખલ અછ સે તોઈર તોઈર કે દો કે મિલા દી. આવશ્યકતા અનુસાર ઝોર લેલ પાણી દો દી. તીન ચાર મિનિટ ધર પૈક ગિલાક બાદ આંચ બંધ કો દી. ગરમ મસાલા છિરક દી. ઘી, જીર, હિંગ, સુખ્યાલ મિરચાઈ સો છોંક કે કાટલ ધની પાત ઉપર સે દો દી. તૈયાર છે માછક મૂરાક મુરઘંટ જે ગરમા ગરમ ભાત સને ખ્યાબ તો બડ સ્વાદિષ્ટ લાગત. પૌષ્ટિક સે હો કયો કયો દાલક બદલે અલ્લુ દો કે બનબે છે. અપને લોકન કોન તરહે બનબે છી અવશ્ય લેખબ વા મેલ કરબ. અપને એક નામક સંગ અહી કાર્યક્રમે પ્રસારિત ખ્યાલ જાત. આપ પ્રસ્તુતકર્તા અસદ દાઉદ તાઈ સંગે હમરા માલા ઝા કે આજ્ઞા દેલ જાઓ. નમસ્કાર.
1: સખી બહીન,
2: યે થા બહેનો કો સંબોધિત કાર્યક્રમ સખી બહીન. ઇસ સમય આપ સુન રહે થે આકાશવાણી કે દરભંગા કેન્દ્ર સે.